જી હા, ખોશ લો, આજે દિશા છે ખાશલે પણ દાખો પી સુંદર સોમસો સેગમેન્ટ. નમસ્કાર ગોવા હ્યા કરવી જાચા નાવ સા દિન વિશેષ આણી આતા. જી હા, બાતો મુલાકાતો કે બાદ વેળ ઝાલો સા તુમચ્યા મનાક આણી તુમચ્યા કાળજાક. જી હા, એક પ્યારી સી શરૂઆત દેને કા આજે દિશા. જી હા, જહા આપકા દિલ સાત સુરુ કે સમુંદર પે. आहा हा, जी हाँ, इस वीकेंड के दिन बरो खावपाक लागतलो आणि एन्जॉय करतलो. म्हणटकच वेळ जाल्लो आसा आमच्या ह्या कार्मेळीत मुखावेले सेगमेंटाचो. जी हां, सप्तसुरांचो हो सेगमेंट तुमच्या खातीर घेवन येता हें सुंदरशें गीत. जी हां, जो जिता वही सिकंदर ह्या फिल्मांतल्यान हें तुमच्यो यादी ताज्यो करपी सुंदरशें गीत. पहला नशा.

એક વર્ઝોન 55 મિનિટા ચાલી આસા થઈ કે પહેલો તમે આ કહેતા 165 FM રેનબો કાતરાંચ્યા કાર્યમ વીતલે આતા નિમણે કાતર તુમકા આયકુપાક દિતા શૈલેન્દ્ર સિંગ હાંચ્યા આવાજાંતલ્યાન આયક પહેલો હે નિમણે કાતર આણી હાચ્યા ઉપરાંત 2 વરાચેર મરાઠી ભાવગીતાંચી કાર્યવળ તુમકા આયકુપાક મેળટલી.

આકાશવાણી એફએમ રેઇનબો મ્યુઝિકલી યોર્સ 105.4 બરોબર 8 વરા જાઉન 10 મિનિટા જાય તાત કતારાચ્યા કાર્યવળીત સગળ્યાંચે મનાકાળજે સાઉન્ડ સ્વાગત. કાર્યવળીચ્યા પહેલ્યા સુવાતેર દિલરાજ કૌર આણી શૈલેન્દ્ર સિંગ હાંચો સ્વર ઘેવન યેતા રોઝા.